ન્યુ યોઝલ ચી કમ દે દઝાન દ પારા ફેસ ના કોસ્મેટિક્સ પાકિસ્તાન હર પ્રોડક્ટ ચી અગર રાઉન્ડ ઇસ્તેમાલ કી ઝિક ચી દેસ ના કોસ્મેટિક્સ પાકિસ્તાન કે દ જરૂરત 30 દેશ દગ પ્રોડક્ટ શામિલ લીજી બસ શેમ્પુ હું મુંગ તાસુ તા ખબર યે તરીકો ક્રીમ હવાલી સર હું સમુંગ ખબર કી ગી આવર સર અવર સર દ ફેસ વોશ હવાલી સર હું સમુંગ ખબર યે તરી કી ગી دین علاوہ چکم دے آئل دی پاغی سر ہم زمونگا خبری چکم دے دے اس طرح کاسمیٹکس پاکستان کی گی زمونگا دے اس طرح کاسمیٹکس پاکستان دا غدرے قسما زمونگ دے خویندو دا پارا بہترین بلیش دی بہترین ریزلٹ ورکون کو والا بلیش دی پاغی حوالے سر ہم تاسو چکم دے زمونگا خبر کی گی چی تاسو استعمال کی تاسو یوز کی ستاسو لاس دا پارا پاگی کی خپو دا پارا پاگی کی بلیچ شامل لی ستاسو دا مخ دا پارا پا حاگی کی دو قسمہ بلیچ شامل لی